0: વેલકમ બેક એગેન ઓછન 100.4 આકાશવાણી એફએમ બેન્ડબો કટક સહિત આપણને સમસ્તે 9:31 સ્ટુડિયો ઘંટારે જ આ સંતોષણવ્યા વર્તમાન સ્પોન્સર્ડ પ્રોગ્રામ સ્કૂલ ટાઈમ બાય ભારત મસાલા.
1: એહી કાર્યક્રમર પ્રાયોજક હેઉછંતી ભારત મસાલા.